Ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago da ka kan sago